0: આઈલેશુંદરમંજા કાર્યક્રમ પુષ્પાંજલિ.
1: આદરણીય શ્રોતા, અહીં યહાં સુંદર હુંછ કાર્યક્રમ પુષ્પાંજલિ ર કાર્યક્રમમાં સુમધુર ભજન સુંદર હુંછ.